0: Your summer station. This is Diverse.
1: Join the excitement now. Youth Connect, a new youth club provision at Diverse FM, 78A Castle Street, Luton. Every Tuesday and Thursday between 4pm and 8pm and every Saturday, 12 noon till 4pm. Youth Connect, a trailblazing youth music project where your musical journey begins. Diverse FM, offering free access to recording studios with sound engineers, workshops, training and indoor sports and recreational facilities for young people. Youth Connect, a safe space for young people with wheelchair access. For more info, contact 01582 725 500 or visit diversefm.com. Follow us on social media for updates and more. Supported by Youth Music, thanks to the National Lottery via Arts Council England.
2: Luton, are you hungry? Introducing Buffalo Smokehouse, the first halal smokehouse and grill restaurant in Luton. We don't rush flavour. We smoke our meat for over 10 hours. Smoked meats, steaks that slap, burgers stacked, seafood done right. This isn't fast food. This is smoke, fire, flavour. Find us at 197 Marsh Road, Luton, LU3 2QQ. Call 01582 340765. And book your table today or visit buffalosmokehouse.co.uk.
3: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મિજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM, ડાયવર્સ FM 102.8 પર લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8-10 કલાકે અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.

श्रोता मित्रों, आप सुन रहे हैं चौकुजा जी कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर। गीत माला कार्यक्रम दर गुरुवारे आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रातना 8 થી 10 કલાકે 102.8 એફએમ ઉપર લુટન ડન્સ્ટેબલ હાઉટન રેજિસ લેટન બઝરડેલ એલ્સબરી હલોડેવ મિલ્ટન કિંગ્સ હલોડેવ બે વખત પહોંચી ગયા અને ત્યાંથી આગળ જાય તો ન્યુપોર્ટ પેગ્નલ અને નોર્થહેમ્પટનના ટોચમાં અને ફરી પાછા આ બાજુ બેડફોર્ડ બેડફોર્ડથી સ્ટીવનેજ વેલિંગ્ટન સિટી હેટફિલ્ડ અને આજુબાજુમાં અનેક વિસ્તારોમાં યા તો પછી દુનિયાના કોઈ પણ ખૂણામાં સાંભળતા હોય અલેક્સા ઉપર સાંભળતા હોય કે આપના કોઈ પણ માધ્યમ દ્વારા www.diversefm.com ઉપર લિસ્બનમાં બધા મજામાં હશો, પોર્ચુગલમાં અને આજુબાજુના વિસ્તારોમાં પણ ઘણા મજામાં હશો. શું ચાલી રહ્યું છે અને ગરમીની મજા લઈ રહ્યો હશો? મને આશા છે કે બધાએ એમ કહે ને કે બસ હવે ફાવી ગયું છે, વાંધો નહીં, હવે એસી ઓન કરીને બેઠા છો કે પંખા નીચે બેઠા છો જણાવજો અમને. આપ સાંભળી આ છો ગીતમાળા 102.8 એફએમ ઉપર યા તો www.diversefm.com ઉપર. ગયા અઠવાડિયાથી આ અઠવાડિયા સુધીનો અટપટ ઓખાણાનો જવાબ આવ્યો નથી. ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી, આ છે અટપટ ઓખાણો. બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. આપ સાંભળી આ છો ગીતમાળા. સ્ટુડિયોનો વોટ્સએપ નંબર છે 0756868683, યા તો ફોન કરવો હોય તો 0152725500725500 અને ઓપ્શન 2 ચૂઝ કરજો. તમે સંભળાવો અને બીજાને સંભળાવો ગીતમાળા.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम पर या तो www.diversefm.com पर या तो जो कोई माध्यम द्वारा संभरता हो अलेक्सा पर संभरता हो। जेम नरेंद्र भाई नमस्ते, आप हेम केम छो अने आपनो संदेशो मळी गयो छे के आप अलेक्सा पर सांभळी रह्या छो, खूब खूब धन्यवाद। आवी ज रीते आपनो साथ अने सहकार आपता रहेजो। आपने पण एक फरमाइश बाकी छे एटले ई पण आज पूरी कोशिश करशो। पप्पू भाई नमस्ते, लिस्बन मां हेम केम छो ने? वातावरण केवू छे? गरम गरम छे ने के पछी बेडफोर्ड मां बराबर ने 32-33 डिग्री छे? हे अच्छा राठो साहेब, तमे जे अने फूल ना बधा जे संदेशा मोकलेला हता, अच्छा ई हूं तमने कहूं। एक ई जे तमे कृष्ण नो जे फूल कीधुं छे तेना बारामां पण खबर छे, ई एक्चुअली एमां त्रण होय छे, एने शिव नुं शिवजी नुं पण फूल कहे छे, કારણ કે બ્રહ્મ વિષ્ણુ મહેશ ઉપર સૌથી ઉપર જોશો તો ઈ, અને બાજુમાં પાંચ છે પાંકડીઓ, ઈ પાંચ પાંડવો અને બીજું 108 માળાની જેમ, એ પણ તમે જોઈ લેજો। આમ સાંભળ્યા છો ગીત માળા 102.8 FM ઉપર। યશભાઈ નમસ્તે, કેમ છો? આપની ફરમાઈશ આવી ગઈ છે અને આજે સંદેશો નથી મોકલી શક્યો એટલે જરાક આમ ઓલું કહેવાય ને કે આ ગરમીમાં બધા સંદેશા ક્યાં ઉડી જાય ખબર નથી પડતા ને, પણ તમે રિલેક્સ થઈ જાઓ, અહીંયા તમારા માટે બધા ગરમા ગરમ અને મનગમતા લોકગીત ભજનો અને ગીતો આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરશું। અટપટ ઓખાણોનો જવાબ હજી સુધી આવ્યો નથી, ગયા અઠવાડિયાથી આ અઠવાડિયા સુધી, અને ખાસ કરીને ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી। આપ સાંભળી આ છો ગીતમાલા 07568686863।

0: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીત માલા 102.8 FM ઉપર, યા તો www.divorcefm.com ઉપર. ગીત માલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરે છે. રાતના 8-10 કલાકે વાતાવરણ ગમે એટલું હોય, અહીંયા ગમે ગરમી હોય તો બરાબર, અમને તમે સાંભળીને તમને ઠંડક પડી જાય. અચ્છા, હા હા, બહુ આઈસ્ક્રીમ ઉપર માર ના પાડતા અને ડાયાબિટીસ વાળા એ બધા ધ્યાન રાખજો. અચ્છા, અટપટો ઓખાણોનો જવાબ હજી સુધી આવ્યો નથી. શું છે બધા? આ બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે. અચ્છા, ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી, એવું તો કયું યંત્ર છે? યંત્રની વાત કરું છે ને. એ બધું ક્લુ આપવા માંડ્યો છે ને એક પછી એક આપને બધાને. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.divorcefm.com ઉપર. દુનિયાના કોઈ પણ ખૂણામાં સાંભળવું હોય તો અલેક્સા ઉપર પણ સાંભળી શકો છો, યા તો ઇન્ટરનેટ દ્વારા, યા કોઈ પણ બીજા માધ્યમ દ્વારા પણ આપ સાંભળી શકો છો. અને ડેબ રેડિયો લુટનના આજુબાજુના વિસ્તારમાં પણ સાંભળી શકો છો. આપ સાંભળ્યા છો ગીતમાલા. મને આશા છે કે આપ સૌ એમ કેમ છો અને તૈયારી ચાલી રહી છે. શું કરી રહ્યા છો? ફૂટબોલ પણ જોવો છો કે નહીં? આહા, હા,
1: Number one for dance and R&B. Diverse FM.
2: Is your business getting noticed online? Are you reaching the customers you want and need? At Silvertoad, we can make that happen. Do you need a new website? Or perhaps your current one needs some TLC? At Silvertoad, we can make that happen too. We'll boost your online presence and get you noticed. Our specialist team are ready and waiting. Get in touch to claim your free website audit and report. Pop in and see us at the Silvertoad Studios in Luton. Find us online at silvertoad.co.uk or call 0800 756 6800. Silvertoad, your best friend for design, print and web.
1: Number one station for dance and R&B.
3: This is
1: Diverse.
3: Diverse.

श्रोता मित्रों, आप सुन रहे हैं गुजराती कार्यक्रम गीतमाला 102.8 FM पर या तो www.divosfm.com पर। गीतमाला कार्यक्रम दर गुरुवार आपनी समक्ष रजूआत करवानी पूरी कोशिश करे छे रातना 8-10 कलाके। आपनी संस्था ना कोई समाचार हो तो चोको सबने जणावजो। स्टूडियो में अहीं 0756868683 તમે સંભળો અને બીજાને સંભળાવો અને અટપટ ઓકાણો જાઓ ભાજી સુધી। હા, એક આવ્યો છે ઉભા રહ્યો। અચ્છા, અટપટ ઓકાણો આ પ્રમાણે છે। ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી, ઘડિયાળ। સારી ટ્રાય, પૂરી કોશિશ કરી છે પણ ખોટો છે। અહીંયા બુકમાં શું લખેલું છે અમારી સામે, ઈ તમે મને કહો, ચાલો વિચારી જુઓ એમાં કેટલું એ કામ આવતું હોય ને। અચ્છા, આપ બધા એમ કેમ છો, મને એવી આશા છે। વોટ્સઅપ છે 0756868683 યા તો સ્ટુડિયોનો નંબર છે 0158272500 725500 અને ઓપ્શન 2 ચૂઝ કરજો। અટપટા ઓખાણોનો જવાબ મને લાગે છે આજે મળી જ જવો જોઈએ, ક્યાંકથી તો આવી જ જશે ને। પોર્ટુગલ તો નહીં તો અહીંયા યુકેથી કે પછી બીજા દેશમાંથી। આપ સાંભળ્યા છો ગીતમાળા નરેન્દ્રભાઈ, મને આશા છે કે તમને આપનું જે ફરમાઇશ હતી, અને એ ફરમાઇશનું કેવું પડશે કે જે રીતે જે લખાણ હતા અને શબ્દો હતા અતિ સુંદર, હું આપને કહી દઉં કે શું શું હતો। છોટા સા હનુમાન ચલાવે ગાડી સક્સન કી, સિંગર મીનાક્ષી મુકેશ, સંગીત હતું રિંકુ ગુજરાલ અને કમ્પોઝર હતા ટ્રેડિશનલ એડિટિંગ કેવી સૈન। આપ સાંભળ્યા છો ગીતમાળા 102.8 FM ઉપર યા તો www.divosfm.com ઉપર। તમે સાંભળો અને બીજાને સંભળાવો।

0: ગુજરાતી રેડિયો સાંભળો ડાયવર્સ એફએમ પર અને લાભ લો ગુજરાતી ગીતો, ગઝલો, સંસ્થા સમાચાર અને ચટપટી વાતો, જે સાંભળીને તમને આનંદ આવે. આપણા સૌનો ગુજરાતી રેડિયો ડાયવર્સ એફએમ.
1: શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 એફએમ ઉપર, યા તો www.diversefm.com ઉપર. ગીતમાલા કાર્યક્રમ દર ગુરુવારે આપની સમક્ષ રજૂઆત કરવાની પૂરી કોશિશ કરીએ છીએ રાતના 8 થી 10 કલાકે. શ્રોતા મિત્રો, આપને સંસ્થા સમાચાર જણાવી દઉં. મિલ્ટન કિંગ્સ હિન્દુ એસોસિએશન જણાવે છે કે તેઓ તારીખ 20 જુલાઈથી 26 જુલાઈ સુધી સમૂહ શિવ કથા કરવાના છે, અને તારીખ છે 20 જુલાઈથી 26 જુલાઈ સુધી રોજ બપોરના 3 થી સાંજના 6 વાગ્યા સુધી આરતી, ત્યારબાદ મહાપ્રસાદ હશે, અને સ્થળ છે સિલ્વર લોટસ એમકે છે ફેરી મિડોઝ ક્લોઝ બ્રોટન MK10 9QY. અચ્છા, વધુ વિગત માટે આપ મંજુલાબેન કોરિયાનો સંપર્ક કરી શકો છો 07850561345, યા શીલા સવદાસ 07498859146, યા વિનોદભાઈ પંખાનિયા 07808296452, યા તો પછી ઈમેલ કરવો હોય તો info@mkha.org. આ હતા સંસ્થા સમાચાર. આપના કોઈના સંસ્થા સમાચાર હોય તો ચોક્કસ જણાવજો. વાતાવરણ બધે જુદું જુદું થઈ ગયું છે, ને અત્યારે એમ કહેવાય ને કે દેશમાં તો ઓહો કેટલો વરસાદ પડે છે, ચારે કોર ગદે વરસાદ, એટલે

0: Get ready for the ultimate soundtrack to your summer. On Saturday, June 27th, the legendary Summer Soul Sessions Garden Party returns to Venue 360. We kick off at 8 p.m. with the heavy-hitting sounds of DJ Mick Foster, plus a very special guest from My Soul Radio, the one and only John Jules. It's 6 hours of pure soul, rare grooves, and floor fillers until 2 a.m. Don't miss the vibe of the season. Tickets are available right now at crownalldare.com. Let the warm summer nights be soulful. We'll see you on the dance floor.
1: Is your tone losing its soul?
2: From crackling valves to silent vintage hi-fi, your gear deserves the best. Welcome to Prestige Amp Servicing. With over 35 years of pro-level expertise to every repair. Whether it's a boutique valve head or a classic record player, we'll get it sounding legendary again. Plus, we're a Marshall specialist. Find us just off Junction 13 of the M1. Visit prestigeampservicing.co.uk or call 07503 783 207. Prestige Amp Servicing. Expert care for the gear you love.
3: અંબાજીના આશીષ અને સોમનાથનો શંખનાદ, ગરબાના ઢોલ અને સૌરાષ્ટ્રના ગીત, અમદાવાદી મજાજ અને સુરતની સોડમ, કચ્છના રંગ અને બરોડાના સંસ્કાર. આ છે એ ગુજરાત જેને તમે રોજ યાદ કરો છો પણ ત્યાં પહોંચી નથી શકતા. પણ હવે ગુજરાત પોતે તમને મળવા આવશે તમારા પોતાના FM, ડાયવર્સ FM 102.8 પર. લ્યુટન તથા તેની આજુબાજુના વિસ્તાર માટે દર ગુરુવારે રાતના 8 થી 10 કલાકે, અથવા ફરી વખત સાંભળવા માટે લોગ ઓન કરો www.diversefm.com પર. ગીતમાલા કાર્યક્રમમાં તમારા પોતાના લાડીલા મિત્ર કમલ આચાર્ય સાથે. તો ચાલો ફરી એક વાર મળીએ આપણા ગુજરાતમાં.
4: પરણ્યા પછી પહેલી વાર સાસરિયેથી પિયરમાં આવેલી નવોઢાનું અંતર અણગમતથી અકળાઈ ઉઠે ત્યારે જેના અંગમાં રોજની વસંત, રોજ ઉગે શરદની રાત એવા વરણાગી વાલમને પ્રણય સંદેશ પહોંચાડવાની જવાબદારી પારેઉડાને સોંપાય છે. ગાયન કવિતા પૌડવાલ.

श्रोता मित्रों आप समरियाचा गुजराती कार्यक्रम गीत माला 102.8 एफएम उपर या तो www.diversefm.com उपर चाले छे पण पग नथी बीजो पण एक जवाब आवेलो छे साप ना ये खोटो छे અને હાલના તબક્કામાં તો એના વગર તો ચાલે જ નહીં. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. આપને જવાબ ખબર હોય તો 0756686863 તમે સાંભળો અને બીજાને સંભળાવો.

श्रोता मित्रों, आप समझ चो गुजरात कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.divosfm.com पर ચાલે છે પણ પગ નથી, ચાલે છે પણ પગ નથી, તેનું ક્લુ મેં આપણે વાર્તા કરતા કરતા કરતા મેં આપી દીધું હતું બે વખત. સાવ સહેલું છે, અને હજી પણ એક વખત કહી દઉં કે આવી જ રીતે વાતાવરણ હોય તો શું થાય. આપ સાંભળ્યા છો ગીતમાળા

श्रोता मित्रों, आप समरिया जो गुजराती कार्यक्रम गीत माला 102.8 FM पर या तो www.diversefm.com पर અટપટો અખાણાનો બીજો એક જવાબ આવ્યો છે. ચાલે છે પણ પગ નથી, નદી. અરે ના ના મારા ભાઈ, નદી નથી, સાવ સહેલું છે. મેં તમને આટલા બધા ક્લુ આપ્યા, હાલના તબક્કામાં ચાલે એવું નથી. આપ સાંભળ્યા છો ગીતમાલા 102.8 FM ઉપર યા તો www.diversefm.com ઉપર. તમે સાંભળો અને બીજાને સંભળાવો. સમય પણ જતો જાય છે તો આપણે પણ ગીતો બાજુ જાય. 0756 8668 6863.

શ્રોતા મિત્રો, આપ સાંભળ્યા છો ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર યાત્રા www.diversefm.com ઉપર. બીજો પણ એક જવાબ આવેલો છે આ અટપટો અકડામાં માનતે. જવાબ ઉપર નથી હસતો, પણ જેટલો જે ક્લુ આપ્યું છે એનાથી બધા દૂર ભાગે છે. આ જવાબ આવ્યો છે યશજી, અટપટો અખાણાનો જવાબ તમે આપ્યો છે શ્વાસ, એ પણ ખોટો છે. અચ્છા, શ્વાસ નથી, નદી નથી, શું છે શું? હા, સાવ સહેલું છે. ક્લુ તમને આપેલું છે કે આજના તબક્કામાં એના વગર ચાલે નહીં. આપ સાંભળ્યા છો ગીતમાલા

અને બધા મને ગાય ઉભો છો શું તું વોટ આર યુ વેઇટિંગ ફોર તને વળી એવો તે કેવો કોન્ફિડન્સ કે પાર કરી દઈશ આપણી વચ્ચેની ફેન્સ લાગે છે હવે મને સિચ્યુએશન ટેન્સ યોર ડેડ આવી જશે તો છે મુશ્કેલ

શ્રોતા મિત્રો, એક બીજો પણ જવાબ આવેલો છે. અટપટો ખાડાનો જવાબ વીજળી. બરાબરનું મગજ દોડાવ્યું છે પણ ખોટો જવાબ છે. આવતા અઠવાડિયે આપણે ફરી પાછા આપણે અટપટો ખાડાનો જવાબની કોશિશ કરશું. ત્રીજું અઠવાડિયું થશે. અરે વાહ, મજા આવે છે હેને. શ્રોતા મિત્રો, આપ સાંભળી હતા ગુજરાતી કાર્યક્રમ ગીતમાલા 102.8 FM ઉપર, યા તો www.diversefm.com ઉપર. ધન્યવાદ આપના સાથ અને સહકાર માટે. આવી જ રીતે આવતા ગુરુવારે ફરી પાછા આપની સેવામાં થઈ જશું. ત્યાં સુધી શુભરાત્રી કહી રહ્યા આવજો. બાય બાય. હેમ કેમ રહેજો, સાવધાન રહેજો અને સ્કેમર્સથી દૂર રહેજો. અને ગરમીમાં ગરમીમાંથી ધ્યાન રાખજો. આપ સાંભળ્યા છો ગીતમાલા. શુભરાત્રી.

હતી જે વાત અધૂરી હૃદયના ખૂણામાં, હતો હું નામ અધૂરું સમયના કાગળ પર, તે હા કહી તો તારું નામ લખ્યું આગળ પર.